વિષયો પર. સો વેલ, આજે પણ સેગમેન્ટ છે, અલગ અલગ સવાલો છે પણ મારા નહીં. કેમ? કારણ કે આજે છે પ્રશ્નોત્તરી સેગમેન્ટ, જેમાં તમારા સવાલો હશે અને જવાબો હશે અમારા અથવા શ્રોતાઓના. કેવી રીતે હોય છે આ સેગમેન્ટ, એની માહિતી વધારે તમને આપીશ આ ખૂબ જ સુંદર સ્તુતિ બાદ ઓન 104.9 FM.

This is KZMP 104.9 FM ફની શરીરો પર હું છું તમારી સાથી સંગાથી નીલમ દવે. એકવાર ફરીથી તમારી સેવામાં કાર્યક્રમ પ્રસ્તુત કરી રહી છું. રવિવારની બપોરના 12:05 થઈ ગઈ છે. તમારો સાથ સંગાત ઈશ્વરના આશીર્વાદ સાથે આજે પણ ઘણા બધા ગુજરાતી ગીત સાંભળશું, સંગીત, ભાષા અને સાહિત્યની વાત કરશું. તમે જાણતા હશો કે દર રવિવારે એક પ્રયાસ હોય છે કે તમારા માટે જે પણ કાર્યક્રમ લાવું એમાં કંઈક અલગ અલગ સવાલ જવાબો હોય છે, અલગ

ખૂબ જ સુંદર સ્તુતિ તમે સાંભળી. શીતલ વાણી, જી હા, એ છે એના લેખિકા, આ કાવ્યના કવિયત્રી, આ ભજનના. અને ખૂબ જ સુંદર આ ગીત તમે સાંભળ્યું, જે હતા સિંગર કાવ્યા લીમયે, કાવ્યા સચિન લીમયે. એ જે સચિન લીમયે કરીને ખૂબ જ જાણીતા બરોડાના સિંગર છે, એમની દીકરી છે કાવ્યા લીમયે, જેમણે ડાલસમાં પણ ઘણા બધા ગરબાના શો કર્યા છે. કાર્યક્રમનું નામ સાતસંગાત, અને હું છું તમારી સાથી સંગાથી નીલમ દવે. અને આજે તમારે સવાલો પૂછવાના છે. દર રવિવારે હું પૂછતી હોઉં છું, રાઈટ? પરંતુ એક એવું સેગમેન્ટ મેં રાખ્યું છે કે જ્યાં આગળ તમારો વારો, આજે મારા વારા પછી વારો, આજે તમારો વારો, રાઈટ? સો તમારો વારો છે કે તમને જે પણ મનમાં કોઈ સવાલ ઉદ્ભવ્યો હોય, ઇતિહાસ માટે, ધર્મ માટે, રીતિરિવાજ માટે, કોઈ શ્રદ્ધા માટે, કોઈ અંતરશ્રદ્ધાનો સવાલ હોય, કોઈ એવી વસ્તુ હોય કે તમે ક્યાંક સાંભળી હોય, તમને બીજા બધાના અભિપ્રાય જોઈતા હોય, તમને કદાચ એનું કારણ જાણવું હોય, તો બિલકુલ આ છે તમારો કાર્યક્રમ. આજનું સેગમેન્ટ છે તમારા માટે, જેનું નામ છે સાતસંગાત પ્રશ્નોત્તરી, પરંતુ અમારા સાથીઓ દ્વારા. અને તમારો કોલ બિલકુલ હું ઓન એર લઈશ, જેથી કરીને તમારા સવાલોના જે પણ કાર્યક્રમમાં તમારા વિચાર હોય બીજા પણ સાંભળી શકે. તો સાંભળીશું થોડા ગીત, અને એની સાથે સાથે બિલકુલ તમારા જવાબો, નહીં પરંતુ સવાલો. 9722355555. દિવાળીબેન ભીલ, ખબર નહીં તમને બધાને આ નામ યાદ છે કે નહીં, પરંતુ એક એવા ગાયિકા છે કે જેમને ગવર્મેન્ટ દ્વારા, આપણા સરકાર દ્વારા પણ પદ્મશ્રી પ્રાપ્ત થયેલ છે. તો એ દિવાળીબેન ભીલના અવાજમાં એક ગીત તમારી પસંદ ઉપર ઓન 104.9 FM.

દિવાળી બેન ભીલના અવાજમાં સુંદર ગીત તમે સાંભળ્યું. દિવાળી બેન ભીલનો જો અવાજ છે એટલો બધો વિલક્ષણ, એટલે વિલક્ષણ એટલે કે યુનિક છે, અલગ છે. અને એમણે ઘણા બધા લોકગીતો ગાયા છે, એટલા માટે એમને 80s માં આઈ થિંક સરકાર દ્વારા, ગુજરાત સરકાર અને પછી રાષ્ટ્રપતિ દ્વારા પણ એમને પદ્મશ્રીનો એવોર્ડ એનાયત થયો છે. ઘણી બધી વાતો ચાલી રહી છે ઓફ એર. અમારા એક શ્રોતા બહેન હતા જેમનો ઓફ એર કોલ હતો, અને એમણે કહ્યું મને ઓન એર નથી આવવું, પણ મને બિલકુલ એક સવાલ પૂછ્યો છે. તમે ઓકે, અને આજનો સવાલ એમણે પૂછ્યો છે, જવાબ પણ તમારે આપવાનો છે. કારણ કે આ સેગમેન્ટ એવું છે કે સાથીઓ છે અમારા જે સવાલો પૂછે, સંગાથીઓ જવાબ આપે, એમાં નીલમબેન ચૂપ રહે, નીલમબેન જવાબ ના આપે. એટલે તમારો જવાબ જ તમારા, મારા સવાલો નથી, સવાલ પણ શ્રોતાઓ તરફથી અને જવાબ પણ તમારા તરફથી. હું આપીશ, તમારા બધાનો વારો પતી જાય પછી. તો એમનો ઓન એર નહોતું આવો, અને એમણે કહ્યું કે એક પૂજામાં એ બેઠા હતા એમના ઘરે જ્યારે કરી, અને મહારાજે, જનરલી તમે અહીંયા કોઈ પણ મહારાજને અર્થ પૂછો તો તમને કહેતા હોય છે, પરંતુ એમણે કદાચ નહીં પૂછ્યું હોય. તો એમણે કહ્યું કે એમાં એક નામ આવ્યું, એક ઉલ્લેખ આવ્યો, જંબુદ્વીપ. અને એમણે એક મહારાજ કંઈક વાત કરતા હશે જંબુદ્વીપની. તો એમણે મને પૂછ્યું કે નીલમબેન આ જંબુદ્વીપ એટલે શું? તો ઓકે, મેં કીધું કે હું, મને જેટલી ખબર છે હું કહીશ, પરંતુ મારો વારો હજી નથી. આજે મારો વારો ખાલી સાંભળવાનો છે, તમારા સવાલો પણ તમારા, જવાબો પણ તમારા. તો તમારે કહેવાનું છે મિત્રો અને શ્રોતાઓ કે તમે ક્યારેક પણ આ નામ સાંભળ્યું હોય, જંબુદ્વીપ, દ્વીપ એટલે કે આઇલેન્ડ, રાઈટ? પણ જંબુદ્વીપ એટલે શું? અને ઘણી બધી વખત પૂજાઓમાં એનો ઉલ્લેખ થતો હોય છે. તો 972-235-5555 કાર્યક્રમનું નામ સાત સંગાત, અને કહેવાનું છે તમારે કે જંબુદ્વીપ એટલે શું.

0: સવાલ મેં પૂછ્યો છે કે ભાઈ આ જંબુદ્વીપ એટલે શું, અને જવાબ પણ તમે લોકો જ મને આપશો. ફને શ્યાયો લાવ્યો ને.
1: કેમ છો નીલમબેન?
0: બસ એકદમ ફાઇન સર. તમારું નામ શું છે?
1: મારું નામ યજ્ઞેશ.
0: યજ્ઞેશ ભાઈ, આઈ રીમેમ્બર યુ કોલ્ડ લાસ્ટ વીક એઝ વેલ. સી નાઉ આઈ નો. તમે પહેલે સપોર્ટ. તમારો જવાબ શું છે?
1: જંબુદ્વીપ એટલે મારા ખ્યાલથી આપણું એશિયા કોન્ટિનેન્ટ જે છે એ કહેવાય.
0: એશિયન કોન્ટિનેન્ટ. ઓકે, ચલો તમારો જવાબ હું બિલકુલ લઈ લઉં છું. અને તમને ખબર છે કે કેમ હંમેશા પૂજાઓમાં એનો ઉલ્લેખ થતો હોય છે પણ.
1: એટલે આપણું પ્રોપર લોકેશન કહેવા માટે ભગવાન અહીંયાથી પૂજા થાય છે અને અહીંયા પધારો તમે.
0: જી જી જી, વેરી ગુડ. થેન્ક યુ યજ્ઞેશભાઈ. તમે પણ જંબુદ્વીપનું નામ સાંભળ્યું હોય કે કહેવા માંગતા હો તો 9722355555.

0: છાનું રે છપનું કંઈ થાય નહીં, જમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં. તમે અહીંયા યુએસમાં મેં બહુ ઓછા કવચિત, રેર ને કવચિત કહેવાય ગુજરાતીમાં, જવલ્લે બહુ ઓછા લોકોને મેં અહીંયા ઝાંઝર પહેરતા જોયા છે. અને ઇટ્સ એન ઓર્નામેન્ટ, ઓફકોર્સ આપણે બધાને ઓર્નામેન્ટ્સ દાગીના ગમતા હોય છે, પણ કંઈક કારણ હશે કે જેથી આપણે, હું ખાસ ગુજરાતીઓની વાત કરું છું કે ગુજરાતી કમ્યુનિટીમાં અમે ઇવન કોઈ પ્રસંગ હોય ત્યારે પણ મેં બહુ ઓછું જોયું છે કે આપણે ઝાંઝર પહેરીએ. કાર્યક્રમમાં પૂછી રહી છું કે જંબુદ્વીપ એટલે શું? મનીષ, યુ લાઈવ ઓન એર.
1: યસ નીલમબેન, જંબુદ્વીપ મને એમ લાગે છે કે પ્રોપરલી યુઝ થયો છે સાઉથ ઇસ્ટ કન્ટ્રી, લાઈક આપણો હિન્દુસ્તાન છે, આજુબાજુ રાજ્ય દેશ છે, એના માટે થઈને.
0: જી સર, તમારું નામ શું?
1: ફિરોઝ.
0: થેન્ક યુ ફિરોઝ ભાઈ, આઈ એમ વેરી ઇમ્પ્રેસિવ કે તમે ઘણું ઘણું જાણો છો આ શાસ્ત્રો માટે ને ધર્મ માટે. સો થેન્ક યુ સો મચ સર. સો ફિરોઝભાઈ અને યજ્ઞેશભાઈ મુજબ કે એક ખંડનું નામ છે જંબુદ્વીપ, જે આપણા ભારતના માટે કપરાય છે. હવે આ જે બધા પુરાણો લખાયા હતા એ આજથી હજારો વર્ષો પહેલાં, હજારો વર્ષો પહેલાં એટલે કે લગભગ 5-5.5 હજાર વર્ષો પહેલાં, ચારે ચાર આપણા અથર્વદથી લઈને ઘણા બધા પુરાણો લખાયા હતા. ભૌગોલિક સ્થિતિ ત્યારે પણ અલગ હતી, પણ હમણાં મેં કહ્યું ને કે હવે હું હમણાં મારી વાતો નથી કરવાની, મારા જવાબો હું નથી આપવાની, હજી પણ હું તમારા કોલ્સ લઈ રહી છું. તમને વધારે ખબર હોય જંબુદ્વીપ માટે, અને જ્યારે આ લખાયેલ આ વસ્તુ કે જંબુદ્વીપ, એ જંબુદ્વીપ અત્યારના કદાચ અસ્તિત્વમાં બી નથી એ નામ, રાઈટ? અત્યારના તમે ભૂગોળમાં તમે નકશાઓ ખોલીને બેસો તો તમને જંબુદ્વીપ તમે ગોતશો તો પણ તમને નહીં મળે કે આ જંબુદ્વીપ હતું શું ભાઈ. તો એ જંબુદ્વીપ 5,000 વર્ષ પહેલાં કેમ લખાયેલ અને એનો અર્થ શું થાય બિલકુલ હું કહીશ, પરંતુ તમારો વારો છે આજે, તમારું સેગમેન્ટ છે, સવાલો તમારા જવાબો પણ તમારા, ઓન 104.9 FM.

0: ખૂબ જ સુંદર આ ગીત તમે સાંભળ્યું. કાર્યક્રમનું નામ સાતસંઘાત, અને હું પૂછી રહી છું તમારો અભિપ્રાય જંબુદ્વીપ માટે. ફનીશ આયો લેવો ને.
1: નીલમબેન કેમ છો? મારું નામ સપન છે.
0: જી સપનભાઈ
1: બોલો. અને મારા ખ્યાલથી જંબુદ્વીપ હિન્દુ માયથોલોજી અને જૈન માયથોલોજીમાં બંનેમાં બહુ જ મહત્વ રાખે છે. એ સેન્ટર ઓફ અર્થ છે આપણી માટે, અને ત્યાં મેરુ પર્વત આવેલો છે. અને જંબુદ્વીપ એટલે જંબુ નામના ઝાડનો જ્યાં આગળ આઈ થિંક ગ્રો થાય છે એ દ્વીપ.
0: ઓકે, થેન્ક યુ સપનભાઈ, થેન્ક યુ સો મચ. તો મેં કહ્યું ને કે આજનું જે સેગમેન્ટ છે, સવાલો પણ તમારા તરફથી જ આવ્યા છે, જવાબો પણ તમારા જ રહેવાના છે. અને સાત સંગાતમાં હંમેશા કોઈક ને કોઈક અલગ રીતે પ્રયાસ રહે છે નવા નવા સેગમેન્ટ દ્વારા. અને હું ઘણી વાર વિચારું કે એવું જરૂરી નથી કે મને જે સવાલો પૂછવા હોય ટોપિક પર એ જ આપણે ચર્ચા કરી શકીએ, રાઈટ? તમને લોકોને કોઈ ક્યુરિયોસિટી હોય, તમને કંઈ ઉત્સુકતા હોય કોઈ વિષય પર તમારે વાત કરવી હોય, તો પણ તમારો આ કાર્યક્રમ છે. અને એના માટે ખાસ આ સેગમેન્ટ રાખ્યું છે કે જેથી કરીને તમારા મનમાં કોઈ પણ, અને ઇટ કુડ બી એનીથિંગ, રાઈટ? એટલે તમને કોઈ ઇતિહાસ માટે સવાલ હોય, ભૂગોળ માટે, જ્યાં સુધી આપણે રાજકારણ અને ધર્મની ચર્ચાઓ આપણે કરીએ છીએ, એમ નથી કે આપણે ધર્મની નથી કરતા, પણ કોઈની લાગણી દુભાય એવી ચર્ચા આપણે ન કરીએ ત્યાં સુધી આપણો સાથ સંગાથ હંમેશા નિરંતર ઈશ્વર રાખશે. દેશી મંડીને યાદ કરી લઉં. દેશી મંડી, જી હા, ગ્રોસરીઝનું લિસ્ટ, ઉનાળો હોય કે શિયાળો, ઓછું થવાનું નથી, આપણે જવું જ પડે. અને જ્યારે તમે જવો તો એક જ સ્થળેથી બધી વસ્તુઓ મળી શકે, જ્યાં તમને સ્પાઇસીસ બી મળે, સ્વીટ્સ પણ મળે, ઘરના નાસ્તાઓ પણ મળે. તો આ બધી જ વસ્તુઓ છે દેશી મંડીમાં. લુઇસવિલમાં લોકેટેડ છે, તો તમે કોપેલમાં કે અર્વિંગમાં, ફ્લાવર માઉન્ટ વગેરે વગેરે એરિયાથી નજીક જ પડશે. થોડા દૂર રહેતા હશો તો પણ તમને વીકેન્ડમાં જો જાઓ તો બિલકુલ. એન્ડ ઇટ ઇઝ દેશી મંડી ઇન લુઇસવિલ. ક્વોલિટી પણ હશે, વેરાયટી પણ હશે, અને અનબીટેબલ પ્રાઇસીસ. તો વન્સ અગેન, દેટ ઇઝ દેશી મંડી. અને આ કાર્યક્રમ તમારા માટે 1 વાગ્યા સુધી હું પ્રસ્તુત કરતી રહીશ. 1 થી 2ની વચ્ચે હિન્દી કાર્યક્રમ હું પ્રસ્તુત કરું છું દર રવિવારની બપોરે. એન્ડ શનિવારની જે વાત હોય છે આપણી એ હિન્દીમાં વધારે હોય છે. જી હા, 12 થી 2 હિન્દી કાર્યક્રમ પ્રસ્તુત કરું છું. અને એના પછી 2 થી 3 મારો જ કાર્યક્રમ હોય છે કમ્યુનિટી માટે. કમ્યુનિટી આઉટરીચનો ડિપાર્ટમેન્ટ જે છે ફનેશિયાનો, એ હું લીડ કરું છું, એટલે કે હું હેલ્પ કરું છું. લીડિંગ શબ્દ કરતાં હેલ્પ વધારે સારું લાગે, રાઈટ? તો કમ્યુનિટી આઉટરીચ ડિપાર્ટમેન્ટ હું સંભાળું છું, ચલો ગુજરાતીમાં કહો. અને એના માટેનો, એના ઉપલક્ષમાં એક કાર્યક્રમ હિન્દીમાં પ્રસ્તુત કરું છું, કમ્યુનિટી રાઉન્ડઅપ કરીને. એ શનિવારે હોય છે 2 થી 3. ક્યાંય નહીં જતા.
2: માર્ક હિલ ઇઝ ધ લીડર ફ્રિસ્કો નીડ્સ ટુ મૂવ ફોરવર્ડ ટુગેધર. એઝ અ ફોર્મર સ્કૂલ બોર્ડ પ્રેસિડેન્ટ, માર્ક હેઝ અ પ્રૂવન રેકોર્ડ ઓફ ઇન્ટેગ્રિટી, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બ્રિંગિંગ પીપલ ટુગેધર. હી વેલ્યુઝ ધ વાઇબ્રન્ટ કોન્ટ્રીબ્યુશન્સ ઓફ આર એશિયન એન્ડ ઇન્ડિયન કમ્યુનિટીઝ, રેકગ્નાઇઝિંગ દેટ આર સ્ટ્રેન્થ લાઈઝ ઇન આર ડાયવર્સિટી એન્ડ કોલેબોરેશન. Mark rejects divisive rhetoric, focusing instead on smart growth, public safety, and ensuring every voice is heard. For steady, experienced leadership that unites our city, vote for Mark Hill for Mayor. Let's build a stronger Frisco together.
3: Paid for by Mark Hill for Mayor.
4: Apni roots bhi aur Texas ka swag bhi, dono ek saath ek hi jagah, HEB mein. Royal Sona Masoori Rice ho, Nanak Paneer ho, या पार्ली जी बिस्किट्स, वही देसी टेस्ट जो दिल को घर जैसा फील दे. और साथ ही HEB के एक्सक्लूसिव टेक्सन फेवरेट्स जो सिर्फ यहीं मिलते हैं. एक ही ट्रिप, एक ही स्टोर और सारा सामान डन. तो आज ही जाइए अपने नियरेस्ट HEB पर और ले जाइए अपने ट्रेडिशनल और टेक्सन फेवरेट्स एक साथ. HEB, हियर एवरीथिंग्स बेटर.
5: इस शहर को हुआ क्या, कहीं पे अंधविश्वास का काला साया, कहीं पे काला जादू, धुआं धुआं. क्यों सब उलझे हैं पारिवारिक समस्याओं में, कभी पढ़ाई तो कभी नौकरी की चिंता. जिंदगी के रास्ते धुंधले हो गए हों, तो वक्त है सही दिशा का.
6: पंडित रामनाथ जी, जिन पे हजारों लोगों ने किया भरोसा. लव प्रॉब्लम, शादी में डिले, करियर ब्लॉक या पारिवारिक तनाव,
7: विजिट psychicramnath.com. कॉल 4693474401. Plano, McKinney, Irving or Garland mein uplabdh.
8: Are you looking to own a global restaurant brand? Jai Bhavani, an established brand from India, born in Gujarat, is expanding across Texas. We hold the exclusive franchise rights for Texas and are inviting motivated entrepreneurs to join us in partnership with a leading hospitality group. Call Sunil at 469-468-6021 or Lee at 214-576-6439.
9: ट्यून सुनते ही ब्रांड क्लिक कर गया ना, जस्ट लाइक दैट. When it comes to taxes, only one name pops up, AG FinTax. This tax season, for a stress-free tax filing, file smart, file easy with Granthi Tax Pros, an associate of AG FinTax. Saath hi saath, aapka refund maximize karna aur aapka financial future plan karna. That's our commitment. So is baar delay kyun? Call 972-618-8555 or visit agfintax.com. Granthi Tax Pros, powered by AG FinTax. Plan today, profit tomorrow.
10: Big achievements deserve unforgettable celebrations. Host your kids' graduation party at the Flavor Lounge in Frisco, where great food meets great memories. And if you want to host the party at your place, no worries. You can also order for catering services only. Fresh Tray Catering, custom menus for small or large gatherings. Everything in perfect style. Call now 469-712-3591 or visit theflavorlounge.com. The Flavor Lounge. You celebrate. Flavor hum sambhal lenge.
11: Hey Dallas, still performing only for your bathroom mirror or the family WhatsApp group? Nah, it's time to level up. If you got talent, we got you. Whether you sing, dance, rap, do stand-up, play an instrument, or have a hidden talent nobody sees coming, Fun Asia Network and Desi Got Talent USA are ready for you. Ages 4 and above, solo or squad, registrations are officially open. Register now at DesiGotTalentUS.com. Grand finale in Dallas. Because the next viral Desi star could be literally you. For sponsorship details, call 201-962-5500. Desi Got Talent USA. Your talent, your spotlight.

ખૂબ જ સુંદર ગીત તમે સાંભળ્યું. કહો પૂનમના ચાંદને આજ ઉગે આ થમણી કોર. કાર્યક્રમનું નામ સાથ સંગાત અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. આજે કાર્યક્રમમાં જે સેગમેન્ટ છે એ સેગમેન્ટ અલગ છે, કારણ કે દર વખતે તમે મને સાંભળતા હો છો, મને જે વિષય આપ જે કરવો હોય ડિસ્કસ કે ચર્ચા જેની કરવી હોય, જેની મને ક્યુરિયોસિટી હોય, ચાહે કોઈ પણ વિષય હોય, હું તમારા માટે લાવતી હોઉં છું, રાઈટ? પરંતુ આજે તમારો વાર હોય છે. જે વિષય તમને ડિસ્કસ કરવો હોય, તમને જેની ચર્ચા કરવી હોય, તમને જેનો સાથ સંગાત જોઈતો હોય, વધારે સવાલો આવતા હોય, એના જવાબો આપશે અમારા સાથી સંગાથીઓ. એટલે કે સવાલ તમારા, જવાબો પણ તમારા. જેમાં પહેલો સવાલ આવ્યો હતો જંબુદ્વીપ. એક બહેને પૂછ્યું કે જંબુદ્વીપ હંમેશા મેં પૂજામાં નામ સાંભળ્યું છે, તો કેમ, જંબુદ્વીપ એટલે શું? તો અમારા જ બે કે ત્રણ શ્રોતાઓએ ઓલરેડી મને જવાબ આપ્યા છે. તમે પણ જો જાણતા હો કંઈક જંબુદ્વીપ માટે અને કંઈક કહેવા માંગતા હો તો બિલકુલ 9722355555. મેં કહ્યું ને કે તમારો વારો પતી જાય પછી મારો વાર. મારે માહિતી આજે નથી આપવાની, તમારે આપવાની છે. અને તમારા બધાના વારા પતી જશે એની હું રાહ જોઈશ, અને છેલ્લે મારો વારો આવશે જ્યારે જે થોડું ઘણું મેં વાંચ્યું છે ને હું સમજું છું એની આપણે વાત કરીશું ઓન 104.9 FM.

પાર્થિવ ગોહિલ સાથે માનસી પારેખનો અવાજ હતો. જી હા, કાર્યક્રમમાં તમે એમને સાંભળ્યા છે, એટલે કે ઇન્ટરવ્યૂની વાત કરું છું. એક વખત ઓન એર મેં એમની સાથે વાત કરી છે. માનસી પારેખ ગોહિલ એ હંમેશા લખે છે, એક પોતે નેશનલ અવોર્ડ વિનર પણ છે માનસી પારેખ. કાર્યક્રમનું નામ સાતસંગાત, અને મેં તમને પૂછ્યું હતું કે જંબુદ્વીપ, મેં નહોતું પૂછ્યું એકચ્યુઅલી, મારા શ્રોતાભાઈને પૂછ્યું હતું, અને જવાબ પણ તમારે આપવાના છે. તો હજી હું એક ગીત જેટલી રાહ જોઉં છું, પછી જે થોડી ઘણી માહિતી કે જે થોડું ઘણું એક્સપ્લેનેશન જે સમજાવી શકાય એ રીતે હું પ્રયત્ન કરીશ આ ગીત બાદ. ઓન 104.9 FM ફન એશિયા રેડિયો.

ગુજરાતી ગીતોની સાથે સાથે તમારા ઘણા બધા ફોન કોલ્સ, ખૂબ ખૂબ આભારી છું. જી હા, સાથ અને સંઘાત માટે. હવે જ્યારે પણ તમે પૂજા અને ખાસ કરીને કથા કરાવતા હો કે તમારી પાસે સંકલ્પ લેવડાવવામાં આવે, રાઈટ, સંકલ્પ વખતે તમને જે પણ તમારા પ્રિસ્ટ, આપણે અહીંયા પ્રિસ્ટ કરીએ, ઇન્ડિયામાં મહારાજ કે બ્રાહ્મણ, તમે જે, હું પણ બ્રાહ્મણ છું, હું બ્રાહ્મણ છું પણ હું પૂજા પાઠ નથી કરાવતી, હું નાગર બ્રાહ્મણ છું. નાગર બ્રાહ્મણો પણ પૂજા પાઠ ન કરાવે, નાગરો પણ, પણ એનીવે, તો તમે જે ભૂદેવને ઘરે બોલાવતા હો અને એ જે તમને પૂજાપાઠ કરાવે, ત્યારે તમારા હાથમાં પાણી મૂકીને તમે જાણી વખત સંકલ્પ લેતા હો છો, તો જંબુદ્વીપ. પરંતુ એક મને નવાઈની વાત એટલા માટે લાગી કારણ કે જંબુદ્વીપનું નામ અહીંયા ઉલ્લેખ કેમ થયો, જ્યારે જ્યારે અહીંયા પૂજા થાય ત્યારે અમેરિકા ખંડે બોલાતું હોય છે. જી હા, નોટ જંબુદ્વીપ. જંબુદ્વીપ તમે જ્યારે ઇન્ડિયામાં પૂજા કરતા હો ત્યારે બોલાય. તમે જ્યારે ઇન્ડિયામાં, ભારતમાં પૂજા કરતા હો ત્યારે, કારણ કે તમે પૂજા દેવતાઓને જ્યારે બોલાવતા હો, આહ્વાન કરતા હો એમનું, તો જ્યાં તમે રહેતા હો ત્યાં આહ્વાન કરો, રાઈટ. તો તમે અહીંયા અમેરિકામાં રહો છો એટલે અમેરિકા ખંડે ડાલસ નગરે તમારો જે પણ પ્લેનો વગેરે વગેરે હશે એ ક્ષેત્રે એવી રીતે બોલાતું હોય. તો જંબુદ્વીપનો ઉલ્લેખ ઇન્ડિયામાં થતો હોય કારણ કે એનું કારણ એ છે કે ઋષિ મુનિઓએ જ્યારે લેખ કે શાસ્ત્ર લખ્યા હતા, શ્રુતિ પુરાણો લખ્યા હતા, વેદો લખ્યા હતા, ત્યારે જે ભૌગોલિક સ્થિતિ હતી, આપણી ભૌગોલિક પરિસ્થિતિ હતી, ખંડોની વાત અલગ અલગ હતી. તમે જાણતા હશો કે આપણા સાયન્સ પ્રમાણે એવું કહેવાતું હતું કે પહેલાં ફક્ત પાણી જ હતું અને એટલા માટે જે બધા નાના નાના સ્પીસીઝ હતા એ વધારે જળચર હતા. અને એ રીતે આપણા ધર્મમાં પણ એવી રીતે જ કહ્યું છે કે મત્સ્ય અવતાર, વરાહ અવતાર, કુર્મ અવતાર, કારણ કે બધે ફક્ત પાણી જ હતું. તો પાણીમાં શું હોય? ફક્ત આઇલેન્ડ્સ હોય, રાઈટ. તો પાણીમાં એ વખતે શાસ્ત્રના જે ઋષિ મુનિઓ હતા એમણે જ્યારે બ્રહ્માંડની સર્જન થયું હશે કે એવી રીતે પૃથ્વીનું સર્જન થયું હશે ત્યારે એમણે વિચાર્યું કે ફક્ત પાણી જ હતું અને એથી કરીને આપણને મરા મત્સ્ય અવતાર, વરાહ અવતાર, કુર્મ અવતાર મળ્યા. પરંતુ ત્યારે બહુ બધા દ્વીપ હતા અને એ દ્વીપમાં બહુ બધા પર્વતો હતા. તો ભારતની કલ્પના એવી રીતે થઈ હતી, એના ઋષિમુનિઓની કલ્પના હતી કે આ જંબુદ્વીપ છે કે જ્યાં આગળ આ દ્વીપમાં છીએ આપણે, એટલે કે આઇલેન્ડમાં છીએ આપણો એ જે ખંડ છે, ત્યાં આગળ પર્વત છે, ત્યાં મેરુ પર્વત છે અને એવી રીતે નાના નાના એમાંથી દેશો થઈ ગયા છે. તો જે એ વિસ્તાર છે હિમાલયની આ બાજુનો, જે દક્ષિણ કહેવાય ને હિમાલય આપણે ઉત્તરમાં છે, એ બધા વિસ્તારને કહેવાતું હતું જંબુદ્વીપનો વિસ્તાર. અને એટલા માટે તમે ભારતમાં જ્યારે પણ પૂજા કરતા હો, ચાહે તમે જૈનનો હોવ કે બૌદ્ધ ધર્મમાં પણ માનતા હો, તો જંબુદ્વીપનો હંમેશા ઉલ્લેખ થાય છે. કારણ કે એવી માન્યતા કહું, હવે એની પર આખો એક કલાકનો શો થઈ શકશે, કારણ કે સાયન્સ અને રિલિજન કેટલા નજીક આવી શકે છે. સાયન્સ નહોતા જાણતા આપણા ઋષિમુનિઓ, પરંતુ એમણે શાસ્ત્રમાં એવું લખ્યું હતું કારણ કે એ જાણતા હતા કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું હતું ત્યારે મત્સ્ય અવતારથી કે વરાહ અવતારથી કે કુર્મ અવતારથી જ હતા, કારણ કે જળચર હતું. ત્યારે એમની કલ્પના મુજબ ફક્ત ખંડો હતા, જે દ્વીપ આપણે કહીએ છીએ, આઇલેન્ડ્સ હતા અને એટલા માટે આપણે જંબુદ્વીપના કહેવાય. 5000 વર્ષ વીતી ગયા છે, ભૌગોલિક સ્થિતિ બદલાઈ ગઈ હશે, ઘણા બધા આઇલેન્ડ્સના નામ બદલાઈ ગયા છે, ઘણા બધા કોન્ટિનેન્ટ્સના નામ બદલાઈ ગયા છે, છતાં પણ ધર્મ અનુસાર તમે પૂજા પાઠ કરવા બેસો ત્યારે તમે હંમેશા બોલો છો જંબુદ્વીપ. અને અમેરિકા ખાતે તમે પૂજા કરો ત્યારે બોલાય અમેરિકા ખંડે.

સચિન જીગરનું ખૂબ જ સુંદર સંગીત ફિલ્મ ગીત હતું અથડાયા કરે છે તું મને લવની ભવાઈમાંથી લેવામાં આવેલ છે આ ગીત. અને લવની ભવાઈ જ્યારે આપણે નામ સાંભળીએ, એકચ્યુઅલી મને કહેતા ખેદ થાય છે એવો કે થોડા વર્ષો પહેલાં ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીઝ માટે કહેવાતું હતું કે ખાલી ભવાઈઓ આવે છે. અને ખાસ કરીને હું મુંબઈમાં મોટી થઈ છું એટલે મને કોઈ દિવસ યાદ નથી કે મેં ગુજરાતી ફિલ્મ થિયેટરમાં જોયો હોય, કોઈ દિવસ નહીં. હિન્દી ફિલ્મ્સ ઓફકોર્સ મુંબઈમાં આવતી હોય, ગુજરાતી ફિલ્મ આવતી હતી પણ કે હતી નહીં એ મને નથી ખબર, પરંતુ હા ટીવી પર ક્યારેક ક્યારેક ઝલક જો એની મળી જાય, ભૂલેથી જો દેખાઈ જાય, તો ફક્ત અને ફક્ત બધા સ્નેહલતા અને ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ્સ આવતી હતી ને એ પણ જે કથા હોય એની જે વાર્તા હોય એ ક્યાંક ને ક્યાંક તમને એમ લાગે કે ફક્ત ફક્ત જે ગ્રામ્ય પ્રદેશની વાત હોય, સંતોની કે જીવનચરિત્રની વાત હોય કે લૂંટારાઓની વાત હોય, પરંતુ છેલ્લા 10 વર્ષથી જાણે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અને એ બધા જ ગીતો પણ હું તમારી માટે પ્રસ્તુત કરું છું. સાથે સાથે ઓફકોર્સ ઘણા બધા ગીતો જે આપણા લોકગીત છે, ગરબા છે, પ્રાચીન ગીતો છે એ પણ પ્રસ્તુત કરું છું. કાર્યક્રમમાં દર રવિવારે અલગ અલગ સેગમેન્ટ હોય છે, અલગ અલગ વિષય હોય છે અને આજનો વિષય હતો કે તમારા જ સવાલો, તમારા જ વિચારો અને તમારા જ જવાબો. આવતા રવિવારે એક નવી વાતો કંઈક નવા વિષય સાથે ઓન 104.9 FM.

નું શરારત સિખાવા જતું નેણા લડાવા. ધુરંધર ફિલ્મ કા સુપર હિટ ગાના શરારત સુન રહે થે આપ. ઇટ્સ ઓલમોસ્ટ ટાઈમ ફોર મી ટુ રેપ અપ ધ શો. લેકિન નહીં, અભી ભી બાકી હૈ કુછ ગાને આપકે લિયે.